0: સાલમાં 47 લાખ બધા ઉમેદવારો સારું 187 બધી પરીક્ષામાં કરાઈ. સમાચાર સાગે મેં સુદર્શન નાહર. અરબ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ વિકસિત ભારત રોજગાર યોજના તહેત કાલ કરીબ 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રાશિ પાત્ર લોકોને દેવેલા. એણુ નોકરી ધંધારા 15 લાખ બધા મોકા મિલેલા. શ્રમ રોજગાર મંત્રાલય ઓરું ઓ કાર્યક્રમ નવી દિલ્હીમાં રાખ્યો જાવેલા, જતકા દેશભરમાં 200 ઠોણા ક્ષેત્રીય કાર્યક્રમ વહેલા. અપર કેન્દ્રીય ભવિષ્ય નિધિ આયુક્ત અજીત કુમાર બતાયો કે રાજ્યમાં એ કાર્યક્રમ જયપુર સમેત 7 ઠોડા રાખ્યા જાવેલા.
1: રાજસ્થાન કે કરીબ 7 જગહો પે ઇસ કાર્યક્રમ કા જોધપુર, ઉદયપુર, ભીલવાડા, કોટા, જયપુર, અલવર ઓર પાલી, એ 7 જગહો પે યે કાર્યક્રમ કિયા જાયેગા. જૈસા મેને બતાયા કે માનનીય પ્રધાનમંત્રી દ્વારા 2400 કરોડ રૂપિયા કા વિતરણ લાભાર્થીઓ કો દિયા જાયેગા. ઇસમે કરીબ 15 લાખ સે જ્યાદા લાભાર્થી હોંગે જિનકો યે પ્રોત્સાહન રાશિ મિલેગી. અગર હમ રાજસ્થાન કી બાત કરે તો રાજસ્થાન મેં કરીબ 29,595 જો લાભાર્થી હોંગે, જો ફર્સ્ટ ટાઈમ એમ્પ્લોયર હોંગે, ઉનકો કરીબ 13.37 કરોડ રૂપિયે કી રાશિ પ્રાપ્ત હોગી.
0: કેન્દ્રીય ઉપભોક્તા મામલાત ખાદ્ય અર સાર્વજનિક વિતરણ મંત્રી પ્રહલાદ જોશી કહ્યો હૈ કે ખાદ્ય સુરક્ષા તે કરણ સારું ખેતીબાડી રી ઉપજ વધાવણો અર અન્ન ને હિફાજત સાગ ભેળો કરણો જરૂરી હૈ. શ્રી જોશી આજ નવી દિલ્હીમાં ભારતીય ખાદ્ય નિગમ રા સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ રા ઉદઘાટન જલસામાં બોલ રહ્યા હા. વે કહ્યો કે પ્રૌદ્યોગિકી કામ લેવાણો અન્ન પાત્ર લોકાં તાઈ પુગાવણ માય સાફ ગોઈ મજબૂત હુઈ હૈ. શ્રી જોશી કહ્યો કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના રા તહેત કરીબ 98.5% ખાદ્યાન્ન વિતરણ EPOS મશીનરી જરીએ કર્યો જા રહ્યો હૈ. મંત્રી કહ્યો કે તકનીકું એ પાત્ર લોકોની પછાણ માય મદદ મિલી હૈ, જદકે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ પહેલ આખા દેશમાં પ્રવાસી લોકો સારું અન્ન મુહૈયા કરાવણો તે કિન્નો હૈ.
2: હમને વન રેશન કાર્ડ જો ગરીબ બડે બડે શહેરો મેં જાતે થે ઉસકો રાશન નહીં મિલતા થા ઉસકા ભી ઇંતજામ ઇસસે હુઆ હૈ. તો રીસેન્ટ હમારા જો હૈ CBDC સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી બેસ્ડ ધ ફૂડ સબસિડી ડિસ્ટ્રીબ્યુશન એ ભી એક બહુત બડા એક સ્ટેપ ઓફ ધી કો ટેકનોલોજી ઉપયોગ કરકે ડિજિટાઇઝેશન ઉપયોગ કરકે નેક્સ્ટ લેવલ કા એક બદલાવ હૈ.
0: કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાત મંત્રી કિરેન રિજિજુ ઈ સાલ ફી હજ યાત્રાને ઘણી કામયાબ બતાઈ હૈ. વે આજ નવી દિલ્હીમાં આવતા સાલ રી હજ યાત્રા રી તૈયારીયા સારું બોલાઈચી મીટિંગ પછી ખબર નવી સાથે વાતચીત કર રહ્યા હા. રિજિજુ બતાયો કે ઈ સાલ ભારતને હજ યાત્રા સારું સઉદી અરબ રા હજ અર ઉમરાહ મંત્રાલય રી ઓરું દો ઇનામ દિયા જ્યા. વે બતાયો કે સરકાર આવતા સાલ રી હજ યાત્રા સારું નવી નીતિ રો એલાન કરેલા. કેન્દ્ર સરકાર ચાલુ માલી સાલ માય ગામાઈ હલકા માય 26,000 કિલોમીટર ઉંબત્તી લંબી સડકા બનાવેલા. ગ્રામીણ વિકાસ મંત્રાલય મુજબ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અર સંબંધિત ગ્રામીણ સંપર્ક પહેલા રા તહેત આ સડકા સારું 18,900 કરોડ રૂપિયા ઉંબત્તી રકમ રાખી છી હૈ. ગ્રામીણ વિકાસ વિભાગ રા સચિવ રોહિત કંસલ રે સદારતમાં એવી મીટિંગમાં રાજસ્થાન સમેત 6 રાજ્યા રા અહેલકાર સામેલ થયા. દેશમાં સઘળા તેલ શોધન કારખાનામાં કાચા તેલ રા પર્યાપ્ત ભંડાર મોજૂદ હૈ અર એ કારખાના પૂરા બૂતાઉં કામ કર રહ્યા હૈ. પશ્ચિમ એશિયા રા મોજૂદા હાલાત રા બારામાં આજ નવી દિલ્હીમાં ભી અંતર મંત્રાલયી પ્રેસ વાર્તામાં પેટ્રોલિયમ અર પ્રાકૃતિક ગેસ મંત્રાલય રે સંયુક્ત સચિવ સુજાતા શર્મા આ જાણકારી દીની. વે બતાયો કે લાડલા 3 દિનમાં રસોઈ ગેસ રી 1,47,00,000 ટંકિયા ગ્રાહકાને દીરી છી.
3: હમારી રિફાઇનરીઝ ઓપ્ટિમમ કેપેસિટી પર વર્ક કર રહી હૈ. રિટેલ આઉટલેટ્સ પર ઓર ડિસ્ટ્રીબ્યુટરશિપ્સ પર ઓપરેશન નોર્મલ હૈ. LPG બેકલોગ ઘટકર 3.1 ડેઝ હો ગયા હૈ. પિછલે 3 દિનો મેં 1.36 કરોડ બુકિંગ્સ કે અગેન્સ્ટ 1.47 કરોડ ડિલિવરીઝ કી ગઈ હૈ. ઓર માર્ચ સે લેકર અબ તક 10.02 લાખ PNG કનેક્શન્સ ગેસિફાઈ કિએ ગયે હૈ. 3.22 લાખ કનેક્શન્સ કે લિએ એડિશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કિયા ગયા હૈ.

0: વિધાનસભા પરિસરમાં આ કાલ સમારાય વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીની અગુવાઈમાં યોગ અભ્યાસ કાર્યક્રમ રાખ્યો જાવેલા રાજ્યમાં ફેરહઈ આંધી બારીશું પારો ઉતર્યો હે મોસમ વિજ્ઞાન કેન્દ્ર જયપુર મુજબ આવતા 24 ઘંટામાં પ્રદેશરા ઉગણી હલકામાં ગરજ ચમક સાગે બારીશરા આસાર હે જતકા આતુણી હલકામાં કઠે કઠે હલકી બરસાતરી સંભાવના હે એ વિચે આજ દોપહેરા પાછળ ચૂરુ ઝુંઝુનું શ્રીગંગાનગર ભીલવાડા અર હનુમાનગઢ જિલ્લામાં તેજ અંધળ સાગે બારીશ હુઈ ઝુંઝુનું અર નવલગઢમાં ઓલા પડ્યા સિખ ધર્મરા પાંચમા ગુરુ શ્રી અર્જન દેવજીને આજ મારા શહીદી દિવસ રે મોકે શ્રદ્ધા ભાવ સાગે યાદ કર્યા જા રહ્યા હૈ ત્યાગ અર સેવારા પ્રતિક ગુરુ અર્જન દેવને શહીદાના સરતાજી કહ્યા જાવે હૈ એ મોકે ગુરુદ્વારા માય ખાસ દીવાન સજાઈચ્યા અર ગુરબાણી અર શબદ કીર્તન રા કાર્યક્રમ રાખીચ્યા આખિર માય ખાસ સમાચાર એક અર ફેરુ સુન લી રહો પીએમ વિકસિત ભારત રોજગાર યોજનારા તેત રાષ્ટ્રીય કાર્યક્રમ કાલ નવી દિલ્હીમાં દેશમાં 200 ઠોડા ક્ષેત્રીય કાર્યક્રમ ફેલા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનારા તેત 98% અન્ન વિતરણ EPOS મશીનો કર્યો જા રહ્યો હૈ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા રાષ્ટ્રીય સ્તરની હોડામાં તમગા જીતણવાળા 50 ખેલાડીઓને કનિષ્ઠ સહાયકરા ઓહદા માથે નોકરીની મંજૂરી દીની અર RPSC લારલા એક સાલ માય 47 લાખ ઉમબત્તા ઉમેદવારા સારું 187 ઉમબત્તી પરીક્ષામાં કરાઈ એ સાગે પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો નમસ્કાર
1: યે આકાશવાણી કા કોટન સિટી ચેનલ સુરતગઢ હૈ સંધ્યા કે 7 બજે હૈ યે સમય હૈ ગ્રામીણ શ્રોતાઓ કે કાર્યક્રમ ચોપાલ કા